પણિહારી કાર્યક્રમ સુનાનાળે સગળી સખીઓનો રેડિયો સખી ટીનારા ઘણા ઘણા રોમ રોમ. તો બહેનો, મોસમ હે, મોસમ તો બદલતો જ અચ્છો લાગે. સર્દી, સર્દી રે બાદ ગરમી, ગરમી રે બાદ બરસાત. એ જ હણો જકો સમય ચલે પ્યો, બહુ જ્યાદા ગરમી હૈ ઓર હમે તો એ ભી સંકેત આ રહ્યા કે હમે નવ તપ્પો આવનાળો હૈ. તો હમે જદ ગરમી બહુ જ્યાદા બઢ જશે તો આપણ જેટલું હોઈ શકે ઉતો ઘરે રહેજે ઓર ઘરે રહે કે આપણા કામ કાજ કરજે તો આપણે વાસ્તે બઢિયા રહી. આપણ ખુદ ભી ઘરે રહો, આપણા ટાબર ભી ઘરે રહેવે. દેખો મનખોનો તો ઘર સુ બહાર જવું જ પડે. ઓર જેકો કામ કાજી આપણી બહેનો હૈ ઉઓનો ભી ઘર સુ બહાર નિકલનો પડે. તો આપણ જહાં ભી જાઓ તો આપણું શરીર ઢકોડો હોવે તાકિ આપણો એ ગરમી કમ સો કમ લાગે ઓર આપણે કાર્યસ્થળ મથે સહી સમય મથે પહોંચ ભી જાઓ. તો દેખો આવણ જાવણ મેં ભી ગરમી લાગે ઓર ઉએ શું બચાવરો તરીકો હે કે જે કે આપણ અધિક સુ અધિક માત્રામાં પાણી પીવતા રહો. ઓર અગર પાણી જ્યાદા માત્રામાં નહીં ભાવે તો આપણ મોસમી જકો ફ્રૂટ હૈ પાણી રા મોસમી હૈ, સંતરું હૈ, તરબૂજ હૈ, ખરબૂજો હૈ, ખીરા કકડી હૈ, જેકો પાણી રી માત્રા ઇયો મેં અત્યધિક માત્રામાં હોવી તો ઇયો રૂ સેવન કરો. સાથે સાથ નીંબુ પાણી હૈ, પણો હૈ, ઇમલી પાણી હૈ, છાંછ હૈ, દહી હૈ, ઇયો સબ ચીજો રૂ ભી અગર આપણે સેવન કરો તો એ સો પરે શરીર મેં જેકો હૈ ઓ શીતલતા બણોડી રહેવે. તો બહેનો, આપણ જેકો ઘરે બેઠાઈ ઘર રૂ કામ કાજ કરાઈ ઓર પૂરે દિન જત બેઠે બેઠે આપણ પરેશાન હોઈ જાઉં તો આપણને અહીં લાગે કે આપણે ભી ઘરે બેઠ કે કુછ કામ કરો, કુછ તો નયો હોણો ચાહીજે. ક્યોંકિ ઘર રો કામ તો આપણ જદ સુબહ સમય સુ ઉઠાઈ ઓર સબ કામ આપણું નિયમિત સમય મથે હોઈ જાવે તો દુપહેર મેં આરામ રે બાદ મેં ભી કાફી સારો સમય હોઈ જકો બચ જાવે. પહેલે તો જો આપણી બહેનો પોટા સંસ્કૃતિ હતી તો આપણ સબ જણા મિલકે ઘર મેં પહેલે રાત્રી ટાઈમ કામ હોઈ જમતું તો કે આજ આપણ કાલ એ કરશો, એ રે ઘરે જાય કે કામ કરશો. તો હમે હોણો ચાહીજે કે આપણ કુછ બહેનો રૂ સમૂહ બનાય કે ઘરે ભી આપણે ઉએ કામનો જારી રખજે. જો આપણ ઘરે બેઠ કે એ જરૂરી કોને કે આપણ ઉએ શું અર્થોપાર્જન કરો, ઓ તો આપણ પછે ભી ઉએ રે બારે મેં જે દપો ધીરે ધીરે અચ્છા હોઈ જાઉં તો ઉએ બારે મેં ભી સોચ શકાઈ. લેકિન આપણ પર ખાલી જેકો સમય હૈ ઉએ રે મેં અગર આપણ ખાલી ફોન મેં યા ટીવી મેં બેઠા રહું તો આપણું જેકો ધ્યાન હૈ ઓ એક હી જગા રહેવે. લેકિન અગર આપણ ચાર પાંચ જણા મિલકે બાતચીત કરોઈ તો આપણને ઉએ મેં બાતચીત શું ઓર નહીં નહીં બાતો સીખનો મળે, નયા નયા કામ ભી સીખનો મળે. તો પહેલે જેકો હુંતો તો કે જદ આપણ સબ ભેળા હોય કે બેઠતા હતા તો આપણે દેખતા હતા કે આલુરી ચિપ્સ ભી બનતી હતી ઓર અચાર ભી હુંતો તો સાથે સાથ જેકો હૈ સબ જણા જદ ભેળા બેઠતા તો ચર્ચાઓ હુંતી હતી કે આપણ પાપડ ભી બનાવી શકાય, બડી ભી બનાવી શકાય ઓર જેકો સબ ચીજો હોય ઓર વાસ્તે સમય નિર્ધારિત હુંતો તો ચૈત વૈસાખમાં જેકો હૈ પાપડી બનતી હતી. હમે નહીં નહીં કેરી આવણી શરૂ હોય ઉડી હે તો કેરી રૂ અચાર બનશે. અને તો એ છોટી છોટી સી જેકો ચીજો હૈ ઉમો શું ઉમરો સમય ભી નિકળ જમતો તો સાથે સાથ ઘર રી જેકો હૈ ચીજો ભી હોય જમતી હતી. કદે દાલ ચાવળ લોટે ચુગા બીણા હોય જમતા હતા તો એ શું આપણે ઘર રો કોમ ભી હોતું તો સાથે સાથ સબ રો સહયોગ હોય તો કોમ રે આપણે સમય મેં ભી ફરક પડે. એક આપણ એક જણો બેઠ કે કામ કરો ઓર એક ચાર હાથ લગે તો ચાર હાથ લગણ સુધી ઉમે બહુ ફરક પડ્યા કરે. સિલાઈ